ઉપાડો, હમરેશા બેરિયન સુંઘારો, પ્રથમ તરો ભગવત કો ધ્યાન, બહોર કરો કવતા ભેદાન, કૃષ્ણ જતા માતા ચિત્ર ઉચારો, ચૂક હોય કબ લેવો સુધારો, કબ વાચા દોહર, જો નિજ પ્રભો સંગા સો કહો જગમાય, જો તે પ્રભ કો ધ્યાય હૈ અંત સુર કો જાય, દોહરા હર હરજન દોય એક હૈ, દેવ વિચાર કશનાય, જલ તે ઉપજ તરંગ જ્યો, જલ હિ વિકસ સમાય, દોહરા જબ આયસ પ્રભ કો ભયો, જન્મ ધરા જગ આય, અબ મેં કથા સંક્ષેપ તે સબ હું કહે સુનાય, કબ વાચ દોહરા ઠાડ ભયો મેં જોર કર, વચન કા સિર ન્યાય, પંથ ચલા તબ જગત જબ તુમ કરો સહાય, તબ તે કો આંતરે નહીં આન્યો, રામ રહીમ પુરાણ પુરાણ, અનેક હૈ મત એક ન માન્યો, સિમૃત શાસ્ત્ર ભેદ સવ ઓ ભેદ કહે હમ એક ન જાન્યો, શ્રી સ્પામ કૃપા તુમ રહી કર, મેં ન કહ્યો સૌ તો એ બખાન્યો.